લીલી પોકા પોરતા સાડી દીકી નેઉ છે બેટી ચાલી ગોલે તુઈ પોડુથીસી ધન મોક્ષીર માસર ઝૂટી આખીર ભૂલતા જેનતા કામ દેવર ધન આખીર